0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર. બુધવાર તારીખ 13મી મેના કાર્યક્રમમાં હું મીરાની મહેતા આપનું સ્વાગત કરું છું. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળાનો સ્વીકાર

કરીએ છીએ. આજનો રેડિયો કાર્યક્રમ ગુરંગાઈ રાષ્ટ્રના કેમેરગલ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી પ્રસારિત થાય છે. આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરસ્ટ્રેટ આઇલેન્ડના ગત હયાત અને આવનારા વડીલોને SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. કેમ છો મિત્રો, મજામાં તો છો ને? મિત્રો, કાલે મેં એક સરસ વસ્તુ વાંચી હતી. તેમાં લખ્યું હતું કે સંબંધો સાચવવા હોય તો સમજાવવાની નહીં પરંતુ સમજવાની જરૂર વધારે પડતી હોય છે, તો જ કોઈ પણ સંબંધ કેમ ના હોય તે સુમધુર રીતે ખીલી ઉઠતો હોય છે. આવો મિત્રો, આ સુવિચારની સાથે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. મિત્રો, આજે તમને જાણીને ખૂબ જ આનંદ થશે કે આજે કાર્યક્રમમાં હું એકલી નથી, મારી સાથે મારા સહસંચાલિકા અંજલિ ગજ્જર પણ છે. અમે બંને SBS ગુજરાતીના આ જીવંત કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અંજલિ વિશે વાત કરું તો તેઓ હાલ SBS સાથે જોડાયા છે અને તેઓ ગુજરાતી ભાષામાં તેમનું યોગદાન આપશે. તો મિત્રો, કાર્યક્રમ દરમિયાન તમારે મને અથવા અંજલિને કોઈ સંદેશો મોકલાવો હોય તો તમે મને SMS કરીને મોકલાવી શકો છો. અમારો નંબર છે 0439799767. આવો મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપણે કાર્યક્રમની સૂચિ મેળવી લઈએ. તો મિત્રો, કાર્યક્રમમાં સૌપ્રથમ આપણે મેળવીશું ઓસ્ટ્રેલિયાના સમાચાર અને ત્યારબાદ ગઈકાલે ફેડરલ ટ્રેઝરર જીમ ચાલ્મર્સે જે બજેટ રજૂ કર્યું હતું તે અંગે આપણને અવગત કરાવશે સુષેણભાઈ દેસાઈ. એ પછી મિત્રો, આપણે ભારતના સમાચાર પ્રાપ્ત કરીશું અને ત્યારબાદ મહિલાઓને મળતી કાનૂની સહાય અંગે. મિત્રો, ઘણી બધી મહિલાઓને કામની જગ્યાએ કે અન્ય જગ્યાએ ઘણો બધો અન્યાય થતો હોય છે, ત્યારે તેઓએ ક્યાંક જવું અને ક્યાં જવું અને કેવી રીતે મદદ માંગવી તેની આપણને વિગતે માહિતી આપશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેઇનના અહેવાલમાં સંતોષભાઈ પટેલ.

0: Starting a new life in Australia isn't easy.
1: A lot of companies have
2: been highly engaged and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
3: 99, house prices have risen over 400%, more than twice as fast as average incomes. Our tax changes will help about 75,000 Australians achieve the dream of home ownership. We'll limit negative gearing for residential property to new builds from July next year. Yeah. And we're replacing the 50% capital gains tax discount with inflation-adjusted indexation to restore the taxation of real gains. We'll also introduce a minimum 30% tax rate on capital gains from July next year and on discretionary trust from July the year after.
4: સંરક્ષણ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સહિતના કેટલાક મોટા ખર્ચના પગલાંની પણ જાહેરાત કરવામાં આવી છે.
3: This budget includes another $25 billion for public hospitals. We're also investing $5.9 billion to list more medicines on the pharmaceutical benefits scheme, so Australians continue to access life-changing medicines at cheaper prices.
4: પ્રેઝરનું કહેવું છે કે નવું ઉત્પાદકતા પેકેજ વધુ રોકાણને આકર્ષિત કરવા અને તેને સમાવી લેવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આશા એવી છે કે તે વધુ લોકોના જીવનધોરણ અને વેતનમાં વધારો કરશે. સરકાર કૌશલ્ય મૂલ્યાંકન અને વ્યવસાયિક લાયસન્સની પ્રક્રિયાને ઝડપી બનાવતી હોવાથી દર વર્ષે 4,000 વધારાના પ્રવાસી ટ્રેડ વર્કર્સ વર્કફોર્સમાં પ્રવેશી શકશે. પરંતુ અર્થશાસ્ત્રીઓ અને રિઝર્વ બેંકના ગવર્નર મિશેલ બુલોકની ચેતવણી બાદ લેબર પાર્ટી આ બજેટને ખર્ચ પર નિયંત્રણ રાખનાર બજેટ તરીકે રજૂ કરવા આતુર છે. બેફામ ખર્ચ માત્ર ફુગાવાને જ વધારશે અને વ્યાજ દરોમાં વધુ વધારાનું જોખમ પણ ઊભું કરશે. ટ્રેઝરરનું કહેવું છે કે બજેટમાં 63.8 બિલિયન ડોલરની બચત છે, જેનો મોટો હિસ્સો નેશનલ ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ સ્કીમમાં થતા ખર્ચના ફેરફારમાંથી આવશે.
3: અ બિગ પાર્ટ ઓફ અવર સેવિંગ્સ પેકેજ વિલ રિસ્ટોર ધ એનડીઆઈએસ ટુ ઇટ્સ ઓરિજિનલ ઇન્ટેન્ટ એન્ડ સિક્યોર ઇટ્સ ફ્યુચર સો ઇટ ગ્રોઝ ઇન અ સસ્ટેનેબલ વે ઇન લાઇન વિથ પ્રોગ્રામ્સ લાઇક મેડિકેર. ધીસ ડિફિકલ્ટ બટ નેસેસરી રિફોર્મ વિલ સેવ 37.8 બિલિયન ડોલર્સ ઓવર ધ ફોરવર્ડ એસ્ટિમેટ્સ.
4: ટ્રેઝરરનું કહેવું છે કે આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી પસંદગીઓ ખૂબ જ જરૂરી છે.
3: Faced with a choice between resilience or reform, this budget demonstrates that our government and our country are capable of both. We choose the hard road of reform, not the path of least resistance. By responding to the pressures that Australians confront today and fulfilling our obligations and our responsibilities to the generations to come.
4: SBS News માટે ડેબોરા ગ્રોઆર્કનો આ અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
5: SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
6: SBS South Asian, play

0: SBS South Asian. Your news from here and hits from home.
1: SBSના પુરસ્કૃત ડોક્યુમેન્ટરી શો ડેટલાઇન પર મેળવો વિશ્વના વિવિધ દેશ અને સંસ્કૃતિની માહિતી. ડેટલાઇન મંગળવારે રાત્રે 9:30 વાગે SBS પર અને તમારી અનુકૂળતાએ SBS ઓન ડિમાન્ડ પર. SBS ઓડિયો એપ દ્વારા તમે પસંદગીના રેડિયો કાર્યક્રમ અને પોડકાસ્ટ તમારા ફોન પર મફતમાં સાંભળી શકો છો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરો નિઃશુલ્ક SBS ઓડિયો એપ.
2: SBS Audio.
1: તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા
3: તૈયાર થયા? જંબે હાલ માં
4: SBS Chill.
5: SBS Pop Asia. Non-stop Asian pop.
6: Can you describe that feeling for people who haven't experienced it?
7: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
8: Far from the partisan politics of
1: સાહિત્ય વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતું સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS Audio એપ અથવા મુલાકાત લો
2: sbs.com.au/audio.

વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. હું છું અંજલી ગજ્જર. મિત્રો, હું સિડનીથી છું અને મને આનંદ છે કે મને SBS ગુજરાતી થકી આપના સુધી મારો અવાજ પહોંચાડવાની તક મળી છે. આશા રાખું છું કે આપ સૌ આનંદમાં હશો. આવો શ્રોતા મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે કાર્યક્રમની રૂપરેખા મેળવવાનો. કાર્યક્રમના પ્રથમ ભાગમાં આપણે મેળવ્યા ઓસ્ટ્રેલિયાના સમાચાર અને ત્યારબાદ સુષણભાઈ દેસાઈએ આપણને માહિતી આપી હતી ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અંગે. હવે કાર્યક્રમમાં આપણે મેળવીશું ભારતના સમાચાર અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા એક્સપ્રેસના અહેવાલ થકી માહિતી મેળવીશું ઓસ્ટ્રેલિયામાં મહિલાઓને મળતી કાનૂની સહાય અંગે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓને તકલીફ પડતી હોય છે તે અંગે કેવી રીતે સહાય મળે છે તે અંગે આપણને માહિતી આપશે સંતોષભાઈ પટેલ. ત્યારબાદ મિત્રો, સુષણભાઈ આપણને નિફા અંગે માહિતી આપશે. નોર્ધન ટેરેટરીમાં નેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ થકી સ્થાનિક કલાકારોને કેવી રીતે ફાયદો થશે, આ ઉપરાંત કેટલી તકો ઊભી થશે તે અંગે આપણને માહિતી જણાવશે. મિત્રો, તમારે કાર્યક્રમમાં અમને કોઈ પણ સંદેશો મોકલવો હોય તો તમે

0: Starting a new life in Australia isn't easy.
1: A lot of companies have rejected me.
2: Sometimes I feel like, oh, I'm gonna quit, I've give up.
0: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
3: આની દિશામાં કેટલાક સૂચન કર્યા છે જેને પગલે લોકોમાં એ વિશે મોટા પાયે ચર્ચા ચાલુ થઈ ગઈ છે. રવિવારે હૈદરાબાદમાં એક જાહેર કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે ક્રૂડ ઓઇલ અને સોનાની આયાત પાછળ સૌથી વધુ વિદેશી હુંડિયામણ ખર્ચ થતું હોવાથી લોકોએ આ બંનેનો વપરાશ શક્ય એટલો ઓછો કરવો જોઈએ. એ માટે એમણે સૂચવ્યું કે લોકોએ બને એટલો પ્રવાસ જાહેર પરિવહન, મેટ્રો રેલ તથા ઇલેક્ટ્રિક વ્હીકલ દ્વારા કરવો જોઈએ. લોકોએ ઓછામાં ઓછું એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળવું જોઈએ અને વિદેશ પ્રવાસ પણ નિવારવા જોઈએ. ઈરાન અમેરિકા યુદ્ધ શરૂ થયા અને 75 દિવસ થવા આવ્યા છતાં અખાતી દેશોની કટોકટી યથાવત છે અને વિસ્તારમાંથી આવતો ક્રૂડ તેલનો પુરવઠો અટકી પડ્યો છે. દેશમાં અત્યારે 60 દિવસ ચાલે એટલો પેટ્રોલ તથા ગેસનો જથ્થો છે અને સરકાર બીજા દેશો પાસેથી વધારાનો સ્ટોક મેળવી રહી છે. એમ છતાં દેશમાં તકેદારીના પગલાં લેવા પડે એમ છે. મોદીએ કહ્યું હતું કે લોકોની અવર જવર ઓછી થાય તથા વાહનોનું ઈંધણ ઓછું વપરાય એ માટે કોવિડ કાળની જેમ વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ પણ ફરી અમલમાં મૂકી શકાય. ગયા નાણાકીય વર્ષમાં દેશની કુલ આયાત આશરે 775 અબજ અમેરિકી ડોલર જેટલી હતી, જેમાં ક્રૂડ ઓઇલ પાછળનો ખર્ચ સૌથી વધુ હતો. એ પછી સોનાની આયાત પાછળનો ખર્ચ આવે છે. ભારત એની જરૂરતનું 88-90% ક્રૂડ આયાત કરે છે, જ્યારે સોનાની આયાત વર્ષે 600 ટન જેટલી છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોને રાસાયણિક ખાતરનો વપરાશ પણ 50% જેટલો ઓછો કરવા સૂચવી કહ્યું હતું કે ખેડૂતોએ દેશી પદ્ધતિના ખાતરની તથા નેચરલ ફાર્મિંગની અજમાયશ કરવી જોઈએ. વિદેશથી ખાતર અને જંતુનાશક દવાઓ મંગાવવા પાછળ પણ ભારતે ખાસો ખર્ચ કરવો પડે છે. એ જ રીતે પામોલીવ સહિતના ખાદ્ય તેલ પણ ભારતના આયાત લિસ્ટમાં બહુ ઉપરના સ્થાને છે. મોદીએ વળતે દિવસે એમના ગુજરાત પ્રવાસ દરમિયાન પણ પોતાની અપીલ દોહરાવી કહ્યું હતું કે ભારતીયોએ વિદેશમાં ફરવા જવાને બદલે કે લગ્ન જેવા કાર્યક્રમ ત્યાં રાખવાને બદલે લોકલ ટુરિઝમને ઉત્તેજન આપવું જોઈએ. એમણે કહ્યું હતું કે એમના સૂચન વિદેશી હુંડિયામણ બચાવવા માટેના છે અને દેશના હિતમાં છે. દેશના ઉદ્યોજકોને પણ મોદીએ અપીલ કરી હતી કે એમણે ડીઝલથી ચાલતા પંપને બદલે સૌર ઉર્જા સંચાલિત પંપ બનાવવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનને પગલે ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી સ્તરે કરકસરના પગલાં લેવાની જાહેરાત થઈ છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હવે હેલિકોપ્ટર કે વિમાનને બદલે શક્ય હોય ત્યાં ટ્રેન અથવા તો સરકારી બસમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે એમની સુરક્ષા માટે ફાળવવામાં આવતી પાયલટ કાર ન વાપરવાનું જાહેર કર્યું છે. એ જ રીતે ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા તથા રોજગાર, શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગના રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પણ પાયલટ કારનો ઉપયોગ બંધ કરવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે એના પ્રધાનો તથા વરિષ્ઠ અધિકારીઓ માટે પ્રવાસને લગતી માર્ગદર્શિકા બહાર પાડી છે અને અતિ જરૂરી હોય એ જ પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે. અન્ય બેઠકો માટે પ્રધાનો તથા સરકારી અધિકારીઓને વિડીયો કોન્ફરન્સિંગનો વિકલ્પ અપનાવવા કહેવામાં આવ્યું છે. સરકાર અમુક કક્ષા સુધીના અધિકારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફોર્મ્યુલા અમલમાં લાવવાનું પણ વિચારી રહી છે. બીજી બાજુ એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાના વડાપ્રધાનના સૂચનને દાગીના બજારમાં નકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના પ્રમુખ રાજેશ રોકડેએ કહ્યું હતું કે જવેરાત ઉદ્યોગ સાથે સંકળાયેલા 1 કરોડ લોકોના રોજગારને એનાથી સીધી અસર પહોંચશે. રોકડેએ કહ્યું હતું કે વિદેશી હુંડિયામણ પાછળનો ખર્ચ ઓછો કરવા વડાપ્રધાને કરેલા નિવેદન યોગ્ય છે, પરંતુ એ પણ ધ્યાન રાખવું રહ્યું કે સોનાના આભૂષણો ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જરજવેરાત ઉદ્યોગ ભારતના જીડીપી એટલે કે કુલ રાષ્ટ્રીય ઉત્પન્નમાં 60% ફાળો આપે છે. સોનાનું ગળામણ કરવાવાળા કારીગરોથી માંડી મોટા શોરૂમના સેલ્સ પર્સન્સ તથા જ્વેલરી પેકેજિંગ સહિતના લોકો આ ઉદ્યોગ પર નભે છે. કેટલાક વિપક્ષી આગેવાનોએ પણ

0: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે મોદીએ તેમના નિવેદનમાં કોવિડ કાળની યાદ અપાવી દેશની પ્રજામાં ભય ફેલાવ્યો છે. જોકે ત્યારબાદ સરકાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાને વર્તમાન કટોકટીને ધ્યાનમાં લઈને લોકોને ફક્ત સૂચન કર્યા છે. દેશમાં ઈંધણનો પૂરતો પુરવઠો છે એવી ખાતરી પણ સરકાર તરફથી આપવામાં આવી છે. દરમિયાન વિદેશી હુંડિયામણ બચાવવા સોનું ન ખરીદવાના મોદીના નિવેદનની સીધી અસર સોનાની ખરીદી પર પડી હતી. પરિણામે સોમવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો તો ચાંદીના ભાવ કિલોએ 10 થી 12 હજાર રૂપિયા વધી ગયા હતા. શેરબજારની વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સ, પીએનજી તથા ટાઇટન સહિતની જ્વેલરી કંપનીના શેરના ભાવ 6 થી 8% જેટલા તૂટ્યા હતા. આમ પણ અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનની શક્યતા ન દેખાતા મુંબઈ સ્ટોક માર્કેટમાં છેલ્લા 4 સેશન દરમિયાન રોકાણકારોના 17 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ તથા નેશનલ સ્ટોક એક્સચેન્જના ભાવાંકમાં છેલ્લા 4 સત્રમાં સરેરાશ 4% ઘટાડો નોંધાયો છે. એને કારણે રોકાણકારોએ હાલના તબક્કે એમની મૂડીનું ભારે ધોવાણ જોવાનો વારો આવ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી એમની મૂડી પાછી ખેંચી રહ્યા છે, તેને લીધે પણ બજાર તૂટી રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર મંગળવારે 3,400થી વધુ કંપનીના શેરના ભાવ આગલા દિવસ કરતા નીચે રહ્યા હતા. બીજી બાજુ અમેરિકી ડોલર 95 રૂપિયાને પાર નીકળી ગયો છે. શેરબજારનો માહોલ વધુ ખરાબ કરે એવા સમાચાર એ છે કે એપ્રિલ મહિના દરમિયાન દેશમાં ફુગાવાનો દર છેલ્લા 13 મહિનામાં સૌથી વધુ રહ્યો હતો. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોના વધેલા ભાવને કારણે એપ્રિલ મહિનામાં દેશમાં ફુગાવાનો દર 3.5% જેટલો વધ્યો હતો. રિઝર્વ બેંકે ગયા મહિને જ ફુગાવો વધે એવી શંકા વ્યક્ત કરી હતી.
1: આવો મિત્રો, ભારતના સમાચાર મેળવ્યા બાદ હવે સમય થયો વધુ એક અહેવાલ પ્રાપ્ત કરવાનો. મિત્રો, ઓસ્ટ્રેલિયામાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓને જે તકલીફ થતી હોય છે, તેમની સાથે અન્યાય થતો હોય તેવું લાગતું હોય તેવા સંજોગોમાં કેવી રીતે કાનૂની સહાય મેળવવી તે અંગે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના અહેવાલ થકી આપણને માહિતી આપી રહ્યા છે સંતોષભાઈ પટેલ.
2: આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ, SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
3: ઘણી સ્ત્રીઓને કામ પર અન્યાયી વર્તન, હિંસા અને સમાન પૈસાની તકો ન મળવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ મુદ્દાઓને કારણે સ્ત્રીઓને ખાસ કાનૂની સહાયની જરૂર પડે છે. તે એમ પણ કહે છે કે ઓસ્ટ્રેલિયામાં સ્ત્રીઓને મદદ કરવા માટે મફત કાનૂની સેવાઓ ઉપલબ્ધ છે. આ સેવાઓ સલામત, ખાનગી અને વિવિધ સંસ્કૃતિઓને આદર કરતી હોય છે, તેથી સ્ત્રીઓને પોતાની જાતે કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. તો ચાલો વધુ વિગતો આજના આ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના અહેવાલમાં મેળવીએ. ઓસ્ટ્રેલિયાની કાનૂની વ્યવસ્થા સમજવા અને વાપરવા ખૂબ જ મુશ્કેલ છે. મહિલાઓ માટે તે વધુ મુશ્કેલ પણ બની શકે છે. તેમને ઘણીવાર કાનૂની સહાયની જરૂર હોય છે, પરંતુ તે મેળવવા માટે તેમને વધારાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં મદદ કરવા માટે મહિલાઓ માટે ખાસ કાનૂની સેવાઓ બનાવવામાં આવી છે. આ સેવાઓ ખાતરી કરે છે કે જ્યારે મહિલાઓને સૌથી વધુ જરૂર હોય ત્યારે તેમને ટેકો મળી શકે. મહિલા કાનૂની સેવાઓ ઓસ્ટ્રેલિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડ્રિયન વોલ્ટર્સ કહે છે કે હિંસાના ઊંચા દર, ઓછી આવક અને સંભાળ રાખવાની જવાબદારીઓને કારણે મહિલાઓને વિવિધ કાનૂની પડકારોનો સામનો કરવો પડે છે. તેઓ વધુમાં સમજાવે છે કે આ મુદ્દાઓનો અર્થ એ છે કે મહિલાઓને તેમના અનુભવો માટે રચાયેલ વિશિષ્ટ કાનૂનની સહાય જરૂરી છે.
4: Women face different legal problems to men, and that's because of the violence and discrimination we're more likely to experience in our lives. So women experience domestic, family and sexual violence at higher rates. We're more likely to be primary carers of children. We earn less and we're more likely to have less assets. And so these create unique legal problems and the need for trauma-informed, gender-focused services. And that's what women's legal services provide.
3: ઓસ્ટ્રેલિયામાં મહિલા કાનૂની સેવાઓ એવા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ વકીલનો ખર્ચ ઉઠાવી શકતા નથી, જે કાનૂની મુદ્દાઓમાં મફત, સલામત અને ખાનગી મદદ પૂરી પાડે છે, જેમાં કોર્ટમાં મળતો સપોર્ટ

0: અને દૂરના વિસ્તારો માટે ઓનલાઈન સેવાઓનો સમાવેશ થાય છે. એડ્રિયન વોલ્ટર્સ કહે છે કે તેઓ વિવિધ પ્રકારની સમસ્યાઓને આવરી લે છે અને જટિલ પરિસ્થિતિઓ ધરાવતી મહિલાઓ માટે વિશેષ સહાય પણ પૂરી પાડે છે.
1: Generally, we specialize in family law problems, family violence, responding to sexual violence and child protection. But a lot of our services also have specialist immigration programs. And so we're helping women on temporary visas who are trying to escape violence to navigate really complex immigration, family law, family violence systems. We also have specialist First Nations services and First Nations support workers, and some of our members also provide specialist services for employment matters as well.
0: કાનૂની સેવાનો સંપર્ક કરવો એ ખાનગી બાબત છે અને તેનો અર્થ એ નથી કે તમારે કાનૂની કાર્યવાહી કરવી પડશે. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં વર્કિંગ વુમન્સ સેન્ટર્સ ઉત્પીડન, ભેદભાવ અને અન્યાય બરતરફી જેવા કાર્યસ્થળના મુદ્દાઓમાં મફત મદદ પ્રદાન કરે છે. હિમાયતી અને નીતિ અધિકારી આયરા ફિરદોસ કહે છે કે આ સેવાઓ મહિલાઓ અને બિન દ્વિસંગી કામદારોને ટેકો આપે છે જેમને યુનિયન સલાહની સહાયતા ઉપલબ્ધ હોતી નથી.
2: Women have a unique experience in workplaces and require a specific gendered response to their workplace issues. So the purpose of working women's centers is to act as a safety net for non-unionized women and non-binary workers who might have not had the opportunity to join their union and receive legal advice.
0: સ્થળાંતરિત, શરણાર્થી અને ફર્સ્ટ નેશન્સ કામદારો માટે રોજગારીની સમસ્યાઓ વધુ મુશ્કેલ બની શકે છે, જેઓ ઘણીવાર ગરીબ પરિસ્થિતિઓનો સામનો પણ કરે છે. વર્કિંગ વુમન સેન્ટર્સ કહે છે કે ઘણી સ્ત્રીઓ એક સાથે અનેક સમસ્યાઓનો સામનો કરે છે, જેમ કે પજવણી, નોકરી ગુમાવવી અથવા યોગ્ય પગાર ન મળવો.
2: Many of the women that come through the centers come from very low paid, precarious industries and non-unionized workplaces. The issues that women talk to us about are very complex in that they are not standalone issues. So for example, the same woman who come through our center who experienced sexual harassment may have also been dismissed or sacked for speaking up about the issue, or they may have also experienced wage theft.
0: સ્થળાંતરિત અને શરણાર્થી મહિલાઓ માટે કાર્યસ્થળના મુદ્દાઓ ઘણીવાર વિઝા શરતો સાથે જોડાયેલા હોય છે, જે રહેઠાણ અને આરોગ્ય સંભાળને પણ અસર કરી શકે છે. આયરા ફિરદોસ કહે છે કે ઓસ્ટ્રેલિયાભરમાં વર્કિંગ વુમન સેન્ટર્સ મહિલાઓને સહાયક સેવાઓ સાથે જોડી શકે છે અને તેની વિગતો તેમની વેબસાઇટ પર અથવા તો મફત નંબર 1800 ડાયલ કરીને પ્રાપ્ત કરી શકાય છે.
2: You can visit the Working Women's Centre Australia website, wwc.org.au. On that page, there is a link to Working Women's Centres in each state and territory. And so you will find the contact numbers, the emails, the address for your local Working Women's Centre. There is also a 1-800 number, so you don't need credit to call.
0: સ્થળાંતરિત અને શરણાર્થી પૃષ્ઠભૂમિની મહિલાઓને મદદ લેતી વખતે વિઝાની અસુરક્ષા, નાણાકીય સમસ્યાઓ અને કૌટુંબિક હિંસા જેવા વધારાના પડકારોનો સામનો કરવો પડી શકે છે. એડ્રિયન વોલ્ટર્સ કહે છે કે ઓસ્ટ્રેલિયામાં મહિલા કાનૂની સેવાઓ કામચલાઉ વિઝા પરની મહિલાઓને હિંસક પરિસ્થિતિઓમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં અને જટિલ કાનૂની પ્રણાલીઓનો સામનો કરવામાં મદદ કરવા માટે વિશેષ સહાય પૂરી પાડે છે.
1: They really focus on working with women on temporary visas who are experiencing violence and need help to navigate the visa system alongside family law and other legal matters so that they can leave a violent relationship safely. And we know there's a lot of barriers and a lot of fear for women on temporary visas in terms of reaching out for help because often a person using violence uses their temporary visa status as a threat against them.
0: વિક્ટોરિયામાં ઇનટચ વિમેન્સ લીગલ સેન્ટર, કોમનવેલ્થ અને વિક્ટોરિયન સરકારો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા કાનૂની સમસ્યાઓ ધરાવતા સ્થળાંતરિત અને શરણાર્થી મહિલાઓને ટેકો આપે છે. મુખ્ય વકીલ અજસેલા સિસ્કોવિક કહે છે કે ઘણી સ્ત્રીઓ ઓસ્ટ્રેલિયાની કાનૂની અને સરકારી પ્રણાલીઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં સંઘર્ષ કરે છે, ખાસ કરીને જેઓ તાજેતરમાં જ અહીં આવ્યા હોય છે.
3: A significant barrier for migrant and refugee women is a lack of understanding of the Australian legal system and how our government agencies and systems work. For example, our clients don't understand how Victoria Police here in Victoria and Child Protection and the courts intersect. And this is not surprising given that a third of our clients are

0: have been in the country for less than 5 years.
1: અચ્સેલા સિસ્કોવિક કહે છે કે ભાષા અવરોધોને કારણે સ્થળાંતરિત અને શરણાર્થી મહિલાઓ માટે કાનૂની મદદ મેળવવી મુશ્કેલ બને છે. તેઓ વધુમાં જણાવે છે કે ઘણી મહિલાઓ યોગ્ય પ્રતિનિધિત્વ ગુમાવે છે અને પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરે છે, જેના કારણે કોર્ટમાં ખરાબ પરિણામો આવી શકે છે. અને જ્યારે દુભાષિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પણ પ્રક્રિયાઓમાં વધુ સમય લાગે છે, તદુપરાંત વધુ પડકારોનો સામનો પણ કરવો પડે છે.
0: They miss out on legal representation, and then many of our clients try to self-represent, which impacts negatively on court time and also results in poor outcomes for themselves and their children. And then along with the language barriers is use of interpreters where they are available. The additional time required to explain legal proceedings and prepare court documents adds another barrier.
1: વિક્ટોરિયામાં ઇનટચ વિમેન્સ લીગલ સેન્ટર કૌટુંબિક હિંસા, કૌટુંબિક કાયદો અને સ્થળાંતરના મુદ્દાઓનો સામનો કરતી સ્થળાંતરિત તેમજ શરણાર્થી મહિલાઓને બહુવિધ ભાષાઓમાં મફત કાનૂની સલાહ અને સહાય પૂરી પાડે છે. વકીલ અજસેલા સિસ્કોવિક કહે છે કે કેન્દ્ર એક ટીમ આધારિત મોડલનો ઉપયોગ કરે છે, જે વકીલો અને કેસ મેનેજરોને વધુ સંપૂર્ણ અને સહાયક સેવા પૂરી પાડવા માટે એકસાથે જોડે છે.
0: We practice what's called an integrative practice model. We provide legal advice and assistance to clients along with InTouch case managers. And we're one of the first multidisciplinary practices in Australia to provide this type of inclusive service within a family violence response.
1: વિક્ટોરિયામાં મહિલાઓ 1800-755-988 પર અથવા તો intouch.org.au દ્વારા ઇનટચ વિમન્સ લીગલ સેન્ટર્સનો સંપર્ક કરી શકે છે, પરંતુ સેવાનો ઉપયોગ કરવા માટે તેઓ વિક્ટોરિયામાં સ્થિત હોવા અનિવાર્ય છે. એડ્રિયન વોલ્ટર્સ કહે છે કે વિમન્સ લીગલ સર્વિસીસ ભાષા અવરોધો ધરાવતા લોકોને દુભાષિયા પૂરા પાડીને પણ મદદ કરી શકે છે, જે ઘણીવાર એવા લોકો માટે મફત હોય છે કે જેઓ તેમનો ખર્ચ ઉઠાવી શકતા નથી.
2: So many of the lawyers at Women's Legal Services are used to working with people through interpreters. So you can request an interpreter to help with your appointment or to help you at court. And if you're legally aided or don't have the income for an interpreter, there are often ways that you can access that service for free. So it's really important to let the service know that you need an interpreter.
1: ઓસ્ટ્રેલિયામાં મહિલા કાનૂની સેવાઓ, કાનૂની સહાય અને સમુદાય કાનૂની કેન્દ્રો દ્વારા મફત અને ગુપ્ત કાનૂની સહાય ઉપલબ્ધ છે, જેમાં પ્રાદેશિક વિસ્તારોમાં ઓનલાઇન અને ફોન સપોર્ટનો સમાવેશ થાય છે. સુલભતા સહાય પણ ઉપલબ્ધ છે અને કટોકટીમાં 000 અથવા 1800 રિસ્પેક્ટને 1800-737-732 પર કોલ કરી ગુપ્ત સહાય મેળવી શકાય છે. મેલિસા કેમ્પેંગનોની દ્વારા પ્રસ્તુત આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
3: આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplained. SBS ટીવી અને રેડિયો ચેનલ પર આવી રહેલા કાર્યક્રમ વિશે માહિતી મેળવો sbs.com.au/guide પર. ચેનલ નંબર 33 પર પ્રસારિત SBS ફૂડ લોકપ્રિય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ વિશે માહિતી આપે છે. માણો SBS ફૂડ ચેનલ નંબર 33 પર 24 કલાક 7 દિવસ. સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા લોકો માટે સાયકલિંગ, મોટર સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ અને ઘણું બધું માત્ર SBS સ્પોર્ટ પર sbs.com.au/sportની મુલાકાત લો. SBS ઓન ડિમાન્ડ પર હજારો ટીવી શો તથા ફિલ્મો મફતમાં ઉપલબ્ધ છે. SBS ઓન ડિમાન્ડ એપ તમારા ફોન, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ અથવા લેપટોપ પર ડાઉનલોડ કરો અથવા વેબસાઇટની મુલાકાત લો.
4: શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
3: SBS ટીવી અને રેડિયો ચેનલ પર આવી રહેલા કાર્યક્રમ વિશે માહિતી મેળવો sbs.com.au/guide પર.
5: વિરામ બાદ આપનું સ્વાગત છે શ્રોતા મિત્રો. આવો હવે કાર્યક્રમમાં સમય થયો છે ભારતના અન્ય અને રમત જગતના સમાચાર પ્રાપ્ત કરવાનો. રજૂ કરું છું ભારતના અન્ય અને રમત ગમતના સમાચાર.
6: બ્રેક પછી સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. ગયા સપ્તાહે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં નવી સરકાર સત્તારૂઢ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ધારણા મુજબ જ ભાજપે શુભેન્દુ અધિકારીને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા છે. એક સમયે મમતા બેનર્જીના નજીકના સાથીદાર એવા શુભેન્દુ અધિકારી પાછળથી એમના કટ્ટર રાજકીય હરીફ બન્યા અને વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં એમણે મમતાને નંદીગ્રામની બેઠક પરથી હરાવ્યા હતા. આ વખતે પણ શુભેન્દુએ તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીને કોલકાતાના ભવાનીપુર મતવિસ્તારમાં પરાસ્ત કર્યા હતા. કોલકાતાના પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા ભવ્ય સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના લગભગ તમામ મોટા નેતાઓની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ સાથે પશ્ચિમ બંગાળને પહેલીવાર ભારતીય જનતા પક્ષના કોઈ નેતા મુખ્યપ્રધાન તરીકે મળ્યા છે. હોદ્દો સંભાળતા વેત શુભેન્દુ અધિકારીએ બાંગ્લાદેશ સાથેની સરહદ નજીકની અમુક જમીન લશ્કરને વાડ બાંધવા માટે સોંપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે હજી કેટલાક વિસ્તારોમાં પાકી સરહદ નથી અને એને કારણે એ વિસ્તારમાંથી ભારતમાં ઘૂસણખોરી થાય છે. કહેવાય છે કે સીમા સુરક્ષા દળે સરહદ પર કાંટાળી વાળ બાંધવા માટે બંગાળ સરકાર પાસે જમીનની માંગણી ઘણા વખત અગાઉ કરી હતી, પરંતુ મમતા બેનર્જી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ માટે જમીન ફાળવવાનો ઇનકાર કર્યો હતો. બંગાળની જેમ આસામમાં પણ ભાજપના નેતા પદની પસંદગી અગાઉથી જાહેર જ હતી. મંગળવારે એ મુજબ હિમંત બિસ્વા શર્માએ બીજી મુદત માટે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તામિલનાડુમાં અભિનેતા સી જોસેફ વિજય નવા મુખ્યપ્રધાન બન્યા છે. ફિલ્મ ઉદ્યોગમાંથી તમિલનાડુને આ સાથે ચોથા મુખ્યમંત્રી મળ્યા છે. એમજી રામચંદ્રન અને જયલલિતા અનેક તમિલ ફિલ્મ્સમાં લીડ કલાકાર તરીકે ચમક્યા હતા, તો એમ કરુણાનિધિ સફળ નાટ્યકાર અને ઘણી તમિલ ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર હતા. જોસેફ વિજયનો ટીવીકે પક્ષ વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવાથી વંચિત રહ્યો હતો, એટલે શરૂઆતના તબક્કે રાજ્યપાલે એમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાનું નકાર્યું હતું. જોકે ત્યારબાદ વિજયે કોંગ્રેસ, સામ્યવાદી પક્ષો અને અન્ય કેટલાક પક્ષોનું સમર્થન મેળવી લીધું છે. વિજય સંભવત આજકાલમાં વિધાનસભામાં પોતાની બહુમતી પુરવાર કરશે. તમિલનાડુના પડોશી રાજ્ય કેરલમ એટલે કે કેરળમાં સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં કોંગ્રેસ ના નવા મુખ્યમંત્રીનું નામ હજી નક્કી થઈ શક્યું નથી. કોંગ્રેસના 3 આગેવાનો વચ્ચે એ માટે હુંસાતુસી ચાલે છે, એટલે રાજ્યના તમામ મહત્વના નેતાઓને પક્ષના મોવડી મંડળ સાથે ચર્ચા કરવા દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આગામી 1 કે 2 દિવસમાં કેરળના મુખ્યમંત્રી તરીકેનું નામ જાહેર થાય એવી શક્યતા અત્યારે વ્યક્ત થઈ રહી છે. અને હવે વાત આઈપીએલની. મંગળવારે અમદાવાદમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ફક્ત 86 રનમાં ખખડાવી નાખી ગુજરાત ટાઇટન્સે આઈપીએલની 19મી ટુર્નામેન્ટની સતત 5મી મેચ જીતી પોઈન્ટ ટેબલમાં અત્યારે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધીની પોતાની 12માંથી 8 મેચ જીત્યું છે પોઈન્ટ ટેબલમાં. એ પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તથા સનરાઈઝર્સ હૈદરાબાદ બંને 14 પોઈન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. અગાઉ 5 વખત આઈપીએલ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમ આ વખતે તદ્દન કંગાળ દેખાવ સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા સ્થાને છે અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. એ જ રીતે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ પણ ટાઇટલ જીતવાની સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને આગલી સિઝનમાં કર્ણધાર તરીકે ચાલુ રાખવા વિશે અત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આવતા વર્ષથી આઈપીએલની 74ને બદલે 94 મેચ યોજવાનું વિચારી રહ્યું હોવાના વાવડ છે. એ હિસાબે ટુર્નામેન્ટની 10-10 ટીમ બીજી ટીમો સાથે 2-2 મેચ રમશે. જોકે વિસ્તારિત કાર્યક્રમ માટે બીજા દેશોના ક્રિકેટ બોર્ડ સાથે હજી ચર્ચા કરવાનું બાકી છે એમ જાણવા મળ્યું છે. વેલ દોસ્તો, તો આ હતું આજનું સમાચાર બુલેટિન. ફરી મળીશું. નમસ્તે.

મિત્રો, મધર્સ ડે નિમિત્તે ક્લાઇડથી વ્રજેશભાઈનો સંદેશો આવ્યો છે. તેઓ લખે છે કે માતેમાં બીજા વગડા નાવા. મધર્સ ડે નિમિત્તે તમામ માતાઓને શુભેચ્છાઓ. વધુમાં તેઓ લખે છે કે મા વિશે લખવા બેસીએ તો કદાચ કલમની શાહી અથવા કાગળ ખૂટી પડે. સંક્ષિપ્તમાં માતા વિશે કહીએ તો ટેકનોલોજી પણ ફીકી પડે. હાર્ડ ડિસ્કમાં લખેલું વાંચવા માટે લેન્સ જોઈએ, પણ હાર્ડ ડિસ્કમાં લખેલું વાંચવા માની નજર જ કાફી છે. માં બધું જ વાંચી શકે. બોલાયેલા શબ્દોની અંદર છુપાયેલા કહ્યા વણકહ્યા બધા જ વાક્યો ફક્ત નજર મળે ત્યાં જ ડીકોડ થઈ જાય છે. નવું જન્મેલું બાળક કે પછી બાલ્યાવસ્થાનું ફક્ત તેના રુદનથી કે સાદથી ઓળખાઈ જાય કે રડવા કે બોલવા પાછળનું કારણ શું હશે. અહીંયા તો વગર ભાષાએ સંવાદ થતો હોય છે. અત્યારે તો આપણે વિદેશથી વિડીયો કોલ કરીને પ્રત્યક્ષ વાત કરી હોય તેવો સંતોષ મેળવી લઈએ છીએ. પરંતુ વિચારી જુઓ કે લેખિત પત્રોથી સંપર્ક કરતા તે દિવસો કેવા હશે જેવા માતાનો જવાબ આવે તેની દિવસો કે મહિનાઓ સુધી રાહ જોવી પડતી. સોશિયલ મીડિયામાં માધ્યમથી વિડીયો કોલ કરો એટલે આપણે તો સવાર કે સાંજ રોજ જ મધર્સ ડે. બધાને જય શ્રી કૃષ્ણ. આટલો સુંદર સંદેશ મોકલવા બદલ વ્રજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સાચી વાત કહી છે વ્રજેશભાઈ તમે. માતાના આટલા સુંદર સંદેશા બાદ આવો મિત્રો, હવે સાંભળીએ માતા પિતાનું એક સુંદર ગીત સંદેશ સતીશ દહેરાના અવાજમાં.

0: चैनल नंबर 33 पर प्रसारित SBS फूड लोकप्रिय स्थानिक અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ વિશે માહિતી આપે છે. માણો SBS ફૂડ ચેનલ નંબર 33 પર 24 કલાક 7 દિવસ.
1: Want to enjoy the sights of South Asia whilst you listen to the sounds of SBS South Asian? We've got you. Watch SBS South Asian on SBS On Demand. It's your favorite radio channel in your language with great music from all over South Asia. But now, it's accompanied by stunning drone shots. Think mountain peaks, city streets, beaches and bazaars. It's radio with a view. SBS South Asian, stream it on SBS On Demand.
0: SBS વર્લ્ડ મૂવીઝ પર વિશ્વને ખૂણે ખૂણેથી આવતી રસપ્રદ ફિલ્મો નિઃશુલ્ક માણો ચેનલ 32 પર અથવા SBS ઓન ડિમાન્ડ પર 7 દિવસ 24 કલાક. કોઈ પણ મોબાઈલ ડિવાઇસ પર રસપ્રદ ઘટનાઓ વિશે માહિતી મેળવો તદ્દન નિઃશુલ્ક. sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ઓડિયો એપ ડાઉનલોડ કરો. આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
2: વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. મિત્રો, હવે આપણે વાત કરીએ નિફા અંગેની. ડાર્વિન અને એલિસ સ્પ્રિંગમાં યોજનારા પ્રથમ નેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, કે જ્યાં સ્થાનિક પ્રતિભાઓ માટે નવી તકોના દરવાજા ખુલશે. આ ઉપરાંત ભવિષ્યમાં ફિલ્મ શૂટિંગ માટે પણ નોર્ધન ટેરિટરી એક પસંદગીનું સ્થળ બને તેવી આશાઓ સેવાઈ રહી છે. ખૂબ જ સરસ કહેવાય ને કે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર નેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થવા જઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક કલાકારોને ખૂબ જ ફાયદો થવાનો છે. મિત્રો, આ શું હશે ફાયદો, નિફા શું છે, તે અંગે આપણને વિસ્તારથી માહિતી આપી રહ્યા છે સુષેણભાઈ દેસાઈ. આવો માહિતગાર થઈએ.
3: SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
4: નોર્ધન ટેરિટરી સરકારના વિશેષ બહુવર્ષીય સમર્થન સાથે નેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઓસ્ટ્રેલિયા પહેલીવાર ડાર્વિન અને એલિસ સ્પ્રિંગ્સમાં યોજાવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ આ ઐતિહાસિક ફેસ્ટિવલ ઓસ્ટ્રેલિયાના સ્થાનિક કલાકારો, ટેકનિશિયનો અને ફિલ્મ ઉદ્યોગ માટે કઈ રીતે નવી તકો લઈને આવી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના સાંસ્કૃતિક સંબંધો માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ રૂપે નોર્ધન ટેરેટરી સરકારે ડાર્વિન અને એલિસ સ્પ્રિંગમાં પ્રથમ વાર્ષિક ભારતીય ફિલ્મ ફેસ્ટિવલનું સ્વાગત કર્યું છે. નેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઓસ્ટ્રેલિયાને નોર્ધન ટેરેટરી સરકાર ટુરિઝમ એન્ડ ઇવેન્ટ્સ એન્ટી અને સ્ક્રીન ટેરેટરી તરફથી બહુવર્ષીય સમર્થન પ્રાપ્ત થયું છે. નોર્ધન ટેરેટરીના કલા મંત્રી માનનીય જિન્સન ચાર્લ્સ 30 એપ્રિલના રોજ ડાર્વિનમાં આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલની શરૂઆત ડાર્વિનના પ્રખ્યાત ઉપનયન ડેકચેર સિનેમા ખાતે રેડ કાર્પેટ ગાલા સાથે થશે અને ત્યારબાદ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી ઓફ ધ નોર્ધન ટેરેટરી ખાતે ફિલ્મો દર્શાવવામાં આવશે. ત્યારબાદ આ કાર્યક્રમ 11 જૂનથી 14 જૂન સુધી એલિસ સ્પ્રિંગના આર્ટ સેન્ટર ખાતે યોજાશે. નોર્ધન ટેરેટરીના મંત્રીએ આ ફેસ્ટિવલના પ્રેક્ષકો અને ડાર્વિનની બહુસાંસ્કૃતિક ઓળખ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ ઇવેન્ટ નોર્ધન ટેરેટરીની મોટા કાર્યક્રમો યોજવાની ક્ષમતાને દર્શાવે છે.
5: નોર્ધન ટેરેટરી સ્પેસિફિકલી ડાર્વિન ઇઝ કાઇન્ડ ઓફ લાઇક આઉટસાઇડ લાઇક અ મેલ્ટિંગ પોટ ઓફ ધ મલ્ટીકલ્ચરલ કમ્યુનિટી એન્ડ વી કેન સી રિપ્રેઝન્ટેશન્સ ફ્રોમ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ હિયર ઇન ધ નોર્ધન ટેરેટરી. Especially when I speak, like Indian community, obviously, they are very excited. But there are other communities from different parts of the world, like such as from Africa or from Southeast Asia. They are movie lovers of, like Indian film lovers as well. This again, like gives an opportunity for the Northern Territory to say that I think we are prepared to host bigger events and we want to be part of other biggest cities to host events like this as well.
4: આ ફેસ્ટિવલ માત્ર પ્રેક્ષકો માટે જ નહીં પરંતુ સ્થાનિક કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ માટે પણ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડશે. મંત્રીએ સ્થાનિક પ્રતિભાઓ માટે ઉભી થતી નવી તકો વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું.
5: I believe that this will be an opportunity for them because they will get an understanding about like how things work And also when it comes to the technicians and directors and other people who already got experience are going to be in Darwin. So this gives an opportunity for them to interact and to build that relationship and to have improve their insights on to what are the options or pathways for them. And I'm sure like this will open up opportunity for people in future as well.
4: વધુમાં નોર્ધન ટેરિટરી સરકાર આ પ્રદેશને ભારતીય ફિલ્મના શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા પણ કટિબદ્ધ છે. ગ્રીન ટેરિટરીના માધ્યમથી તેઓ વિદેશી ફિલ્મ ક્રૂને નોર્ધન ટેરિટરીના અદ્ભુત લોકેશન પર આમંત્રિત કરવા આતુર છે.
5: We want to showcase and say about like this is an unexplored territory and we want to make sure there will be opportunity available for the territorians to be part of them. And we want to host crews and they can come and screen or shoot their movies here in the Northern Territory.
4: આ કાર્યક્રમ ખરેખર દર્શાવે છે કે ભારતીય વાર્તાઓ હવે માત્ર મોટા શહેરો પૂરતી સીમિત નથી રહી, પરંતુ ઓસ્ટ્રેલિયાના રિજનલ ક્ષેત્રોમાં પણ તેનું સ્થાન જમાવી રહી છે. ફેસ્ટિવલના ડિરેક્ટર અનુપમ શર્માના જણાવ્યા અનુસાર આ સમર્થન ભારત ઓસ્ટ્રેલિયા સાંસ્કૃતિક ભવિષ્ય માટે એક વિશ્વાસરૂપ ઘટના છે. આ ફેસ્ટિવલ ડાર્વિનમાં 30 એપ્રિલથી શરૂ થશે અને 14 જૂને એલિસ સ્પ્રિંગમાં સમાપ્ત થશે. તેની તમામ વિગતો www.niffa.com.au પર ઉપલબ્ધ છે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
3: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
2: મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે તમારા સંદેશાઓને વાંચ આપવાનો. આજના કાર્યક્રમ માટે રેખાબેન જોશીનો સંદેશો આવ્યો છે. તેઓ લખે છે કે ડાર્વિન અને એલિસ સ્પ્રિંગમાં યોજનાર પ્રથમ નેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ સ્થાનિક પ્રતિભાઓ માટે નવી તકોના દરવાજા ખુલશે. આ ઉપરાંત ભવિષ્યમાં ફિલ્મ શૂટિંગ માટે પણ નોર્ધન ટેરેટરી એક પસંદગીનું સ્થળ બને તેવી આશા સેવાઈ રહી છે તે અંગેનો અહેવાલ તેમને ખૂબ જ ગમ્યો. સાથે જ ફિલ્મ કે રમતગમત જેવા તમામ કાર્યક્ષેત્રમાં મહિલાઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આજની તમામ માહિતી ખૂબ જ સારી અને ઉપયોગી હતી. રેખાબેન, આપે આટલો સરસ સંદેશો અમને મોકલાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાર્યક્રમ સમાપ્ત કરતા અગાઉ હું તમામ શ્રોતા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. કાર્યક્રમમાં રજૂ કરેલા અહેવાલ જો તમે ચૂકી ગયા હો તો તમે અમારા ફેસબુક પેજની મુલાકાત લઈને મેળવી શકો છો. ફેસબુક પેજ અને વેબસાઇટનું એડ્રેસ નોંધી લેશો. અમારા ફેસબુક પેજનું એડ્રેસ છે SBS ગુજરાતી અને વેબસાઇટનું એડ્રેસ છે sbs.com.au/ગુજરાતી. આવો મિત્રો, તમારી પાસે કોઈ સ્ટોરી હોય અથવા તમારે કોઈ બાબત અંગે અમારી સાથે કોઈ વાત કરવી હોય તો તમે મને ઈમેલ કરી શકો છો. મારું ઈમેલ આઈડી છે mirani.mehta@sbs.com.au. મિત્રો, હું ખૂબ જ સુંદર મજાનું એક ગીત રજૂ કરું છું, તુષાર શુક્લ દ્વારા રચિત એમ પૂછીને થાય નહીં પ્રેમ. તેની બે લાઇન હું જરા કહેવા માંગુ છું કે દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી, મન મૂકીને મોરશો તો મળશે મુકામ, એનું સરનામું સામી અગાશી. દરિયાના મોજા રેતીને પૂછે કે ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. આ ગીત શ્યામલ સોમિલના સ્વરમાં ખાસ તમારા માટે.

આ સાથે જ મિત્રો, કાર્યક્રમમાંથી રજા લેવા ઈચ્છું છું. અંજલિ અને મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને તમારું તમારા પરિવારજનોનું ધ્યાન રાખજો. હાલ મને રજા આપો. નમસ્કાર, આવજો.